વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, જ્યેષ્ઠ માસની 31મી તિથિ, શક સંવત 1948, એટલે તારીખ 21 જૂન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સોનલ ત્રિવેદી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: दोस्तों, भूले बिसरे गीत में आइए अब सुनते हैं जिंदगी फिल्म का गीत मन्नाडे की आवाज में.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: यात्रा छे छेल्ला 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ આવો વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના
1: મિત્રો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે કસમે વાદે ફિલ્મનું ખૂબસૂરત ગીત આશા ભોસલે કિશોર કુમાર અને અમિત કુમારના સ્વરમાં આર ડી બર્મનના સંગીત નિર્દેશનમાં રચના ગુલશન બાવરાની

દોસ્તો, આપે સાંભળ્યું કસમે વાધે ફિલ્મનું આ ખૂબસૂરત ગીત. સવારના 8 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4,000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
0: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
0: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરણ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ છે પૂરતી વોચ રાખી રહી છે.
0: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગર મેં 5 સેન્ટર પે પરીક્ષા હોંગી જિસમેં 2,597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
0: રાજકોટ શહેરના કુલબાર કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ

0: વસાવાના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
1: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 હપ્તાના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી માંડી એમાં હોર્ટીકલ્ચર બાગાયતથી માંડી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
0: ડાંગ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન ડાંગર તુવેર અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજીટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે એસટી નિગમે તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
2: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટાભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5 માંથી 4.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
0: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાની ધારે લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાયફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23-25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આવતીકાલના યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

એ શોએગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર.

0: સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
1: ભારત મેં હિમાલય સે લેકર હિન્દ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાળ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા હું.
0: શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
1: યોગ હમે જીવન કો બેલેન્સ વે મેં જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈં તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યાંથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું. ઘણા કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરીસન મેદાન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારીયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે. બ્રાઝિલમાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો. અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ ગુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે. આઈએનએસ દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે. આઈએનએસ સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે. આઈએનએસ અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પીડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,78,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી. એક અહેવાલ સાંભળીએ.
2: परीक्षा के सुरक्षित, पारदर्शी और सुचारू संचालन के लिए पर्यवेक्षकों

0: समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है। निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है। एनटीए भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है। परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ airnews_abadને ફોલો કરશો। અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી રહ્યા છે। આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દૂની બંધ કરવાની જાહેરાત કરી છે। ઇરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે। દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે। અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઇરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝરલેન્ડમાં રહેશે। કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઇરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે। હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। ગુરૂવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઇકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે। મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે। મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે। શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ 10:15 શરૂ થશે। ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
2: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે। ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા। નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ। આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની। અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે।
1: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું। પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે। આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, નમસ્કાર।
3: દોસ્તો, આપ સુન રહે હૈ દેશ કી સુરીલી ધડકન, વિવિધ ભારતી। અબ પ્રસ્તુત હૈ પ્રોગ્રામ ચિત્રલોક।
4: શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,
4: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી,
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો

0: ના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
2: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
3: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: दोस्तों, चित्रलोक में आपका पुनः स्वागत. श्रेया घोषाल की आवाज़ में आइए सुनते हैं लापता लेडीज़ का ये गाना, स्वानंद किरकिरे की खूबसूरत रचना.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:05 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ મરાઠી કાર્યક્રમ.

દોસ્તો, આપે ટ્યુન કરી છે આપની ફેવરેટ રેડિયો ચેનલ વિવિધ ભારતી વડોદરા. પ્રસ્તુત છે પ્રોગ્રામ એક હી ફિલ્મ સે. આજે સાંભળીએ 14 ડિસેમ્બર 1990 રોજ રિલીઝ થયેલી સુપ્રસિદ્ધ ફિલ્મ થાનેદારના ગીતો. આરંભ કરીએ

0: મિત્રો, પ્રોગ્રામમાં લઈએ એક નાનકડો વિરામ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

દોસ્તો, વિવિધ ભારતી વડોદરા પર આપ સાંભળી રહ્યા છો એક હી ફિલ્મ સે પ્રોગ્રામ અંતર્ગત ફિલ્મ થાનેદારના ગીતો. મિત્રો, આ ફિલ્મનું નિર્દેશન કર્યું રાજ સિપ્પીએ, પ્રોડક્શન સંજય રોય અને સુધીર રોયનું. ફિલ્મનું ધમાકેદાર સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ. ચાલો સાંભળીએ થાનેદારનું વધુ એક ગીત આશા ભોસલેના સ્વરમાં, રચના સમીરની.

0: શ્રોતા મિત્રો, પ્રોગ્રામમાં લઈએ વધુ એક નાનકડો વિરામ.
1: દસ લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી!
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

દોસ્તો, પ્રોગ્રામમાં આપનું પુનઃ સ્વાગત. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ થાનેદાર ફિલ્મ વિશે. આ ફિલ્મના મુખ્ય કલાકારો જીતેન્દ્ર, જયાપ્રદા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત. બે ભાઈઓની અલગ પરવરિશ, એક ભાઈ થાનેદાર તો બીજો અપરાધી. દોસ્તો, આપના રેડિયો સેટ પર આવી રહ્યું છે થાનેદાર ફિલ્મનું વધુ એક ગીત, આશા ભોસલે, અમિત કુમાર, રીમા લહેરી અને સાથીદારોના સ્વરમાં, અંજાનની રચના, સંગીત બપ્પી લહેરીનું.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ

દોસ્તો, આ ગીતમાં સ્વર આશા ભોસલેનો, પ્રોગ્રામની અંતિમ પ્રસ્તુતિ.

0: દોસ્તો, આજના એક હી ફિલ્મ સે કાર્યક્રમમાં આપે ફિલ્મ થાનેદારના ગીતો સાંભળ્યા. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ અવનવી જાણકારીથી ભરપૂર કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: નાઇન્ટી 3.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર.

નમસ્કાર શ્રોતા મિત્રો, લ્યો ફરી એક રવિવારની સવાર આવી ગઈ. છેલ્લા કેટલાક રવિવારની પ્રત્યેક સવારે મીઠી નિંદર માણીને તમે ઉઠીને ગરમા ગરમ ચાના ઘૂંટડા પીતા હો છો ને, ત્યારે હું તમને આ પોતાના વડોદરા શહેરના કોઈક વિસ્તાર કે કોઈક એક ઇમારતના જન્મની

વાત કહેવા અતીતમાં લઈ જાઉં છું અને બસ આ જ રીતે આજે પણ હું એ સૌને કે જે કાન દઈને અધીરા બનીને આ અતીતને જીવંત બનતો જોવા ઝંખે છે તેમને આ વહાલા શહેરના એક વધુ વિસ્તારની વાત કહેવા જઈ રહ્યો છું. મિત્રો, તમે જાણો છો કે આ શહેરને 12 જેટલા પરા છે, યાદ નથી આવતું? તો જુઓ, હું તમને ગણાવું. મુસ્લિમ અમલ દરમિયાન અહીં સુલતાનપુરા, જહાંગીરપુરા, બાવામાનપુરા, યાકુતપુરા, કાલુપુરા અને બુરહાનપુરા, કે જે પાછળથી બરાનપુરા તરીકે ઓળખાયું, એ 6 પરા અસ્તિત્વમાં આવ્યા. અને મરાઠાના અમલ દરમિયાન અહીં રાવપુરા, બાબાજીપુરા, આનંદપુરા, ફતેપુરા, શિયાપુરા અને ગણપતપુરા આવા બીજા 6 પરા અસ્તિત્વમાં આવ્યા. તો થયા ને 12 પરા. મિત્રો, મેં જે 12 પરા ગણાવ્યા તે પૈકીનું એક પરું, જેને આપણે અંગ્રેજીમાં સબબ કહીએ છીએ, તે સુલતાનપુરા. મૂળ તો વડોદરાના 4 દરવાજાના વિસ્તારમાં આવેલું આ એક પરું, પરંતુ જેમ નાગરવાડા વિસ્તારમાં ભાગ્યે જ કોક નાગરનું ઘર હશે, તેમ અહીં સુલતાનપુરા વિસ્તારમાં પણ ક્યારેય કોઈ સુલતાન વસ્યો હોય તેવો ઉલ્લેખ ઇતિહાસના પાને જોવા મળતો નથી. જે નગરજનો આ સુલતાનપુરાના વિસ્તારમાં રહે છે તેમને લાલાભાઈ વ નાગરનો ખાંચો જરૂર યાદ હશે. બસ આ લાલાભાઈ વ નાગરના ખાંચાની બાજુમાં જ આવેલી છે ચિત્તનિયા શેરી. સામાન્ય રીતે કોઈ પણ સ્થળ, ઇમારત કે ગામના નામનો કોઈક અર્થ તો હોય જ છે. તો પછી સહેજે એવો સવાલ થાય કે આ ચિત્તનિયા શેરી શબ્દનો અર્થ શું થતો હશે? તો આ શબ્દનો અર્થ જાણવા આપણે ઇતિહાસનું એક પૃષ્ઠ નવેસરથી જોવું પડશે. મિત્રો, આ વાત એ સમયની છે જ્યારે આજના જેવા આધુનિક અને ઝડપી વાહનો ઉપલબ્ધ ન હતા. એક ગામથી બીજે ગામ જવા ક્યારેક દિવસો નીકળી જતા. જે સમયની વાત ચાલે છે તે સમયે વડોદરામાં મુસ્લિમ સત્તાનો દોરદમામ હતો અને એ કાળમાં વસેલા આ સુલતાનપુરામાં કેટલાક નાગર લોકો પણ વસતા હતા અને તેમાંના એક હતા લાલાભાઈ વ નાગર, જેમના નામથી જાણીતો લાલાભાઈનો ખાંચો આજે મોજૂદ છે. લાલાભાઈ નાગર ત્યારે એ જ ખાંચામાં રહેતા. મિત્રો, તે જમાનામાં કાશીની યાત્રાનું ઘણું મહત્વ હતું. હિન્દુઓ માટે તો કાશી મોક્ષદ્વાર કહેવાતું અને આ લાલાભાઈ નાગરને પણ કાશીની યાત્રા કરવાનું મન થયું. હવે તે કાળે એકલ દોકલ વ્યક્તિનું છેક કાશી સુધી જવાનું તો ગજુ પણ નહીં. પણ આ લાલાભાઈ મૂળમાં તો પૈસે ટકે સમૃદ્ધ, આથી પોતાની સાથે અન્ય કેટલાક લોકોને લઈને સંઘ કાઢીને તેઓ કાશીની યાત્રાએ ગયા અને લાંબી મુદતે એ સંઘ લઈને હેમખેમ વડોદરા પરત પણ આવ્યા. હવે મિત્રો, તે જમાનામાં અને થોડા ઘણા અંશે આજે પણ એવો એક રિવાજ છે કે યાત્રાએથી પરત આવ્યા બાદ સગાવાલામાં અથવા તો ન્યાતમાં વાસણોની લહણી કરવી. બસ એ જ ન્યાયે આ લાલાભાઈના પત્નીની પણ એવી ઈચ્છા કે સમસ્ત ન્યાતમાં કાશીની ઉત્તમ કલાકારીગરી વાળા લોટાની લહણી કરવી. હવે આમ તો કાશીની યાત્રાએથી પરત ફરતા લાલાભાઈ કેટલાક વાસણો લાવેલા ખરા, પણ આખી ન્યાતમાં પહોંચી વળે તેવા લોટા લાવવા ક્યાંથી, એ પણ એક પ્રશ્ન હતો. મેં કહ્યું તેમ તે જમાનામાં આજના જેવી ઝડપી વાહનોની શક્યતા તો હતી જ નહીં. અને વળી મજાની વાત એવી બનેલી કે લાલાભાઈ આવા લોટાની લહણી કરવાના છે તેવી વાત સમગ્ર ન્યાતમાં પ્રસરી ગયેલી. મૂંઝવણ તો ઘણી હતી, પરંતુ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, અને એ ન્યાયે આ સમસ્યાનો ઉકેલ પણ આવી ગયો. મિત્રો, આ સુલતાનપુરામાં થોડા ઘણા અંશે આજે અને મહદ અંશે તે જમાનામાં ઘણા બધા સોની મહાજનના ઘર હતા. વડોદરાના દસ્તાવેજો જોતા એવું જણાય આવે છે કે આ વિસ્તારમાં જ સોની કોમની સૌથી વધુ વસ્તી હતી અને આ કારીગરો સોના ચાંદી ઉપરાંત ઝવેરાતના ધંધામાં પણ અગ્રેસર હતા.
હવે આ બધા કારીગરોમાં

સૌથી ચપળ અને હોશિયાર કારીગર તરીકે એક રઘુનાથ સોની નામનો કારીગર પણ હતો. આ રઘુનાથ સોની અને લાલાભાઈને એકબીજા સાથે ઘરનો સંબંધ, એટલે સ્વાભાવિક રીતે જ રઘુનાથ સોનીને જ્યારે ખબર પડી કે લાલાભાઈ કાશીના લોટાની વેચાણમાં અટવાયા છે, ત્યારે રઘુનાથ સોનીએ લાલાભાઈની આ લાચારી જોઈને કહ્યું કે તમે તમારે લોટાની લહણીની વાત જાહેર કરી દો, વ્યવસ્થા હું જાતે કરી દઈશ. પછી તો રઘુનાથ સોનીએ લાલાભાઈને બજારમાંથી કાશીના લોટાના તોલમાપવાળા લોટા લઈ આવવાનું કહ્યું અને સાથે સાથે કાશીનો એક લોટો નમૂના રૂપે આપવા પણ કહ્યું. રઘુનાથ સોનીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે કાશીના લોટાની કોતરણી અને અહીંના લોટાની કોતરણી વચ્ચે કોઈ ભેદ પારખી બતાવે તો તમે મને કહેજો. અને મિત્રો, પછી તો જોત જોતામાં નમૂનાના લોટા હાજર થયા અને રાત દિવસ એક કરીને રઘુનાથ સોની અને તેના ઉત્તમ સાથી કારીગરોએ અદ્દલ કાશીના લોટા જેવા જ ચિત્રામનવાળા લોટા તૈયાર કરી દીધા. જોનારાઓના આશ્ચર્યનો પાર ન હતો, કારણ કે કાશીના અને વડોદરાના લોટામાં ક્યાંય રતિભારનો પણ ફરક ન હતો. પછી તો લાલાભાઈએ આખી જ્ઞાતમાં આ લોટાઓની લહણી કરી. પણ આ આખી ઘટનાથી એ શેરીના સોની મહાજનો માટે તાંબા પિત્તળના વાસણો પર ચિત્રણ કરવાનો એક નવો જ ધંધો ઉભો થયો. આવું ચિત્રણ કરનાર વર્ગ ચિત્રણિયા તરીકે ઓળખાયો અને એ સોની મહાજનો પણ પોતાને ચિત્રણિયા સોની તરીકે કહેવડાવવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. પાછળથી એ આખી શેરી ચિત્રણિયા શેરી તરીકે ઓળખાતી અને સમય જતા એ ચિત્રણિયાનું અપભ્રંશ થઈને ચિત્તન્યા થયું અને આજે એ શેરી ચિત્તન્યા શેરી તરીકે ઓળખાય છે. લહેરીપુરા ન્યૂ રોડથી સુલતાનપુરામાં પ્રવેશતા થોડે આગળ જતા ડાબી તરફ આ ચિત્તન્યા શેરી આવેલી છે. ચિત્તન્યા શેરીના મકાનોના જે જૂના દસ્તાવેજો મળી આવે છે તેમાં ઘરની ચતુર્સીમા બતાવવામાં આવે છે અને તેમાં ઘણી જગ્યાએ એવું લખેલું જણાય આવે છે કે આ મકાનની પૂર્વે ચિત્રન્યા સોની ફલાણા ફલાણા ભાઈનું મકાન છે. એક બીજી વાત, આપણે ત્યાં મારુ સોની, જનોઈયા સોની વગેરે જેવા સોની મહાજનોનો એક વિશાળ વર્ગ છે, પરંતુ એકમાત્ર વડોદરાને બાદ કરતા ક્યાંય પણ ચિત્રન્યા સોની એવો શબ્દ ઇતિહાસમાં જડતો નથી. સોના ચાંદી અને તાંબા પિત્તળના વાસણો પર કોતરણી કરીને ચિત્રામણ કરનારા એક કુશળ કારીગરો તો કાળને આધીન થઈ ગયા. એ લાલાભાઈ વ નાગર અને રઘુનાથ સોની પણ અતીતના પાત્રો બની જઈને ઇતિહાસના એક પૃષ્ઠ પર અંકિત થઈ ગયા છે. પરંતુ એ સમય, એ કારીગરો, તેમની કુશળ કલા અને કાબેલિયતની શાખ પુરાવતી ચિત્તન્યા શેરી આજે એ શેરીના પાટિયામાં અતીતની ભવ્ય યાદોને સંકોરીને અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહી છે. તો મિત્રો, આ છે ચિત્તન્યા શેરીની વાત. તો ફરીથી આવતા રવિવારે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો

0: کارو سواد.
1: شوتا میترو آپ سامڑی رہا چھو ویوید بھارتی وڑودرا 93.9 میگا ہرٹس پر. رجو کریے چھے پروگرام نورنگ انترگت ગુજરાતી નોન ફિલ્મી ગીતો. આરંભ કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલ મનમોહક ગીતથી. ગીત સંગીત નીનુ મજમુદારનું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે.

દોસ્તો, આપે સાંભળ્યું સોલી કાપડિયાના સ્વરમાં ભગવતી કુમાર શર્મા રચિત ગીત. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ આજના ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. મિત્રો, આજે 21 જૂન, વર્ષનો સૌથી લાંબો દિવસ, અને વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. મિત્રો, યોગ એ માત્ર એક કસરત નથી, પરંતુ એ શરીર, મન અને આત્માને જોડતું એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. મિત્રો, આ વર્ષની થીમ છે સ્વસ્થ બુઢાપા માટે યોગ, એટલે કે મિત્રો, યોગા ફોર હેલ્ધી એજિંગ, જે આપણને સમજાવે છે કે યોગ દરેક ઉંમરના વ્યક્તિ માટે સ્વાસ્થ્યનું એક અમૂલ્ય કવચ છે. મિત્રો, આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે યોગ અને માનસિક સ્વાસ્થ્ય વિશેની. અને મિત્રો, આ વિશેની વિસ્તૃત માહિતી આપણને આપવાના છે યોગ પર પુસ્તક લખનાર અને રિટાયર્ડ IAS ઓફિસર ડોક્ટર CS ચૌધરી સાહેબ. તો ચાલો મિત્રો સાંભળીએ ડોક્ટર CS ચૌધરી સાહેબનો આ વાર્તાલાપ.
1: નમસ્કાર મિત્રો, આકાશવાણી ઉપરના તમામ શ્રોતાઓને મારા પ્રેમભર્યા વંદન. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે આજના સમયમાં અત્યંત પ્રાસંગિક અને મહત્વપૂર્ણ છે, યોગ અને માનસિક સ્વાસ્થ્ય, આજના યુવાનો માટે જીવનનો આધાર. મિત્રો, આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં માહિતીની કોઈ કમી નથી. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા દુનિયાને આપણે આપણે

હાથમાં લઈ લીધી છે. યુવાનો પાસે શિક્ષણ છે, કારકિર્દી છે, વિકાસની અસંખ્ય તકો ઉપલબ્ધ છે. પરંતુ બીજી તરફ એક ચિંતાજનક સ્થિતિ પણ જોવા મળે છે. માનસિક તણાવ, ચિંતા, ડિપ્રેશન, એકલતા, અસુરક્ષા અને નિરાશા જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. આજે ઘણા યુવાનો કહે છે કે મન શાંત રહેતું નથી, ઊંઘ પૂરતી આવતી નથી, સતત ચિંતા રહે છે. સોશિયલ મીડિયા પર પોતાની સરખામણી બીજાઓ સાથે કરતા કરતા એમનો આત્મવિશ્વાસ ઘટતો જાય છે. કેટલીક વાર તો તણાવમાંથી બહાર આવવા માટે વ્યસનોનો આશરો પણ લે છે. પ્રશ્ન એ છે કે શું આ સમસ્યાઓનો કોઈ સરળ અને અસરકારક ઉપાય છે? હા મિત્રો, યોગમાં એનો ઉપાય છે. યોગ માત્ર શરીરને વાળવાની કે કસરત કરવાની પદ્ધતિ નથી. યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવાની વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ છે. મહર્ષિ પતંજલિએ યોગની સુંદર વ્યાખ્યા આપી છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ, અર્થાત મનની ચંચળ વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. સરળ શબ્દોમાં કહીએ તો યોગ આપણને મનને સંભાળવાની કળા શીખવે છે. મિત્રો, આપણે શરીરની ઘણી સંભાળ રાખીએ છીએ, જીમમાં જઈએ છીએ, ફરવા જઈએ છીએ, જોગિંગ કરીએ છીએ, પરંતુ મનની સંભાળ લેવા તરફ આપણું ધ્યાન જોઈએ એટલું ગયું નથી. પણ જ્યારે મન અસ્થિર બને છે ત્યારે ચિંતા, ભય, ગુસ્સો અને નિરાશા જેવી લાગણીઓ જન્મે છે. યોગના વિવિધ અંગો મનને સ્થિર અને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ યમ અને નિયમની. સત્ય, અહિંસા, સંતોષ અને સ્વાધ્યાય જેવા મૂલ્યો વ્યક્તિના વ્યક્તિત્વને મજબૂત બનાવે છે. આવા મૂલ્યો આત્મવિશ્વાસ વધારવામાં અને સકારાત્મક જીવન દ્રષ્ટિ વિકસાવવામાં મદદરૂપ બને છે. બીજું મહત્વનું અંગ અષ્ટાંગ યોગનું આસન છે. તાડાસન, વજ્રાસન, ભુજંગાસન, સસંકાસન, મકરાસન, સવાસન જેવા આસનો શરીરમાં રક્ત સંચાર સુધારે છે, સ્નાયુઓને આરામ આપે છે અને મનને શાંતિ લાવે છે. પણ જો માનસિક સ્વાસ્થ્ય માટે સૌથી વધુ અસરકારક કોઈ સાધન હોય તો તે છે પ્રાણાયામ. યોગશાસ્ત્રમાં બરોબર જ કહ્યું છે, જ્યાં શ્વાસ પર કાબુ ત્યાં મન પર કાબુ, જ્યાં મન પર કાબુ ત્યાં જીવન પર કાબુ. મિત્રો, શ્વાસ અને મન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જ્યારે મન ચિંતિત હોય ત્યારે શ્વાસ ઝડપી બની જાય છે અને જ્યારે મન શાંત હોય ત્યારે શ્વાસ સ્વાભાવિક રીતે ધીમો બને છે. અનુલોમ વિલોમ, ભ્રામરી અને નાડી શોધન જેવા પ્રાણાયામ મનને શાંત બનાવે છે, ચિંતા ઘટાડે છે અને એકાગ્રતા પણ વધારે છે. માત્ર 10-15 મિનિટનો નિયમિત પ્રાણાયામ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક સુંદર શેર યાદ આવે છે, સાંસો પર જો કાબુ પા લેતા હૈ ઇન્સાન, સાંસો પર જો કાબુ પા લેતા હૈ ઇન્સાન, વો હાલાત કે તુફાનો સે ભી હારતા નહીં. મિત્રો, આજના સમયમાં ધ્યાન એટલે કે મેડિટેશનનું મહત્વ પણ ખૂબ વધી ગયું છે. વિશ્વની અગ્રણીય યુનિવર્સિટીઓ અને મોટી કંપનીઓ આજે કચેરી સમય દરમિયાન ધ્યાનને પ્રોત્સાહન આપી રહી છે. નિયમિત ધ્યાનથી ચિંતા ઓછી થાય છે, એકાગ્રતા વધે છે, આત્મવિશ્વાસ વિકસે છે અને ઊંઘ સારી આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ધ્યાન ખૂબ લાભદાયક છે. પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓ ભારે તણાવ અનુભવે છે. આવા સમયે દરરોજ 15 મિનિટ અનુલોમ વિલોમ, 5 મિનિટ ભ્રામરી અને 10 મિનિટ ધ્યાન કરવામાં આવે તો સ્મરણ શક્તિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સોશિયલ મીડિયા આજના યુવાનોના જીવનનું અભિન્ન ભાગ બની ગયું છે. એનો ઉપયોગ ઠીક છે, જરૂરી છે, પરંતુ એનો અતિરેક નુકસાનકારક પણ બની શકે છે. સતત સરખામણીની ભાવના વ્યક્તિના આત્મસન્માનને હંમેશા નુકસાન પહોંચાડે છે. યોગ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે, પોતાની સરખામણી બીજા સાથે નહીં પરંતુ પોતાની સાથે કરી અને એમાં સ્પર્ધા કરો. જ્યારે વ્યક્તિ પોતાનો વિકાસ પોતાની ગતિએ કરે છે ત્યારે જીવનમાં સંતોષ અને શાંતિ બંને મળે છે. યોગ તો મિત્રો નશા મુક્તિમાં પણ ઘણા બધા લોકો માટે ઉપયોગી સાબિત થયો છે. ઘણા યુવાનો તણાવમાંથી બચવા માટે તમાકુ, દારૂ અને વ્યસનો તરફ વળે છે, પરંતુ યોગ એવું મનોબળ વધારે છે, આત્મનિયંત્રણ વિકસાવે છે અને વ્યક્તિને સકારાત્મક જીવન દિશા આપે છે. મિત્રો, જો આપણે દરરોજ 30 મિનિટ યોગ માટે ફાળવીએ તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે. 5 મિનિટ
મન

0: સાથેનો વાર્તાલાપ, એટલે મન શાંતિથી બેસવું, 10 મિનિટ આસન આપણી રૂચિ અનુસારના, 10 મિનિટ પ્રાણાયામ સીઝન અને જરૂરિયાત મુજબના, અને 5 મિનિટ ગાઈડેડ મેડિટેશન કે સેલ્ફ ડેવલપ મેડિટેશન. આટલો સમય આપણા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે પૂરતો છે. એક વિચાર હું તમારી સાથે જરૂર શેર કરીશ કે આપણે આખી જિંદગી દુનિયાને જીતવાનો પ્રયાસ કરીએ છીએ, પણ પોતાની જાતને જીતવું એ અગત્યનું છે. યોગ આપણને શીખવે છે કે પહેલા પોતાના શ્વાસને જીતો, કારણ કે જે વ્યક્તિ પોતાના શ્વાસને સંભાળી શકે છે તે પોતાના મનને પણ સંભાળી શકે છે, અને જે મનને સંભાળી શકે છે તે જીવનના કોઈપણ પડકાર સામે અડીખમ રહી શકે છે. પ્રિય મિત્રો, યોગ માત્ર શરીરને તંદુરસ્ત બનાવવાનો વ્યાયામ નથી, તે મનને શાંતિ, બુદ્ધિને સ્પષ્ટતા અને જીવનને દિશા આપતું વિજ્ઞાન છે. આજના યુવાનો માટે યોગ કોઈ દવા નથી, યોગનો કોઈ વિકલ્પ નથી, પરંતુ યોગ એક જીવનની સુંદર કળા છે. ચાલો આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે યોગને આપણે આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવીએ અને સ્વસ્થ, સકારાત્મક તથા આનંદમય સમાજના નિર્માણમાં યોગદાન આપીએ, જેથી કરીને ભારતવર્ષનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, પ્રભાવી અને ચિરસ્મરિત રહે. ધન્યવાદ.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યોગ પર પુસ્તક લખનાર અને રિટાયર્ડ IAS ડોક્ટર CS ચૌધરી સાહેબનો યોગ અને માનસિક સ્વાસ્થ્ય પરનો આ વાર્તાલાપ. મિત્રો, આ વાર્તાલાપ પરથી આપણે સમજ્યા કે યોગ એ માત્ર આજના એક દિવસ માટે નહીં, પણ એ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બનવો જોઈએ. દરરોજ માત્ર 15-20 મિનિટનો યોગા અભ્યાસ તમારા જીવનમાં કેટલાક મોટા સકારાત્મક બદલાવ લાવી શકે છે. હું આશા રાખું છું કે મિત્રો, તમે માત્ર આજનો દિવસ નહીં પણ આવનાર દરેક દિવસને યોગમય બનાવશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, મનને શાંત રાખો અને હંમેશા સકારાત્મક રહો. મિત્રો, આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.
2: શ્રોતા મિત્રો, આપે સાંભળ્યો યોગ દિવસ પર વિશેષ કાર્યક્રમ. અમારી આગામી પ્રસ્તુતિ ફિલ્મ સંગીત બસ થોડી જ વારમાં.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ

0: પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દોસ્તો આપણે ટ્યુન કર્યું.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: दोस्तों, सोनू निगम अने श्रेया घोषाल ना स्वर में सांभळीए हवे पछीनुं गीत. परिणीता फिल्म ना आ गीत में संगीत शांतनु मोहित्रानु, रचना स्वानंद किरकिरेनी.

આપે ટ્યુન કરી છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: दोस्तों, आजे इंटरनेशनल योग दिवस नी साथे आपणे फाधर्स डे पण उजवी रह्या छीए। पितानुं स्थान बाळकोना जीवनमां खूब ज ऊंचू होय छे, महत्वनुं होय छे, અને ખાસ કરીને દીકરીઓને પિતા અને પિતાને દીકરી ખૂબ જ વહાલા હોય છે। ઘણા સ્વપ્નો એક પિતા પોતાની દીકરી માટે જોતા હોય છે, અને જ્યારે એ સ્વપ્ન સાકાર થાય ત્યારે ગર્વાન્વિત પિતા આંખમાં અશ્રુની ધાર સાથે દીકરીને વાલભરી દ્રષ્ટિથી જુએ છે। એ દ્રષ્ટિનો એક અલગ જ જાદુ હોય છે। આવો જ માહોલ આપણે જોયો છે ફિલ્મ દંગલમાં। તો દોસ્તો, આપણું હવે પછીનું ગીત દંગલ ફિલ્મનું, અમિતાભ ભટ્ટાચાર્યની રચના, પ્રીતમનું સંગીત, સ્વર જોનિતા ગાંધીનો।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.78 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈં તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જન જન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મેં સભી દેશવાસીઓ સે એ સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું કે યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે એ સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મેં અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપથ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ

0: કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના ત્રણ જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયા કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયા તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશમાં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: संरक्षण मंत्री राजनाथ सिंह कहूं आ जहाजों नौकादल में समावेश भारत की दरियाई क्षमताओं विकास में एक महत्वपूर्ण और ऐतिहासिक सीमाचिन्ह रूप साबित. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
2: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है एनटीए के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે ત્રણ ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ય પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બીકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે, એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને

0: 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઇરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: રાજસ્થાની સંસ્કૃતિ કી આત્મા કહા જાતા હૈ. હાલાંકિ રાજસ્થાન અપની સમૃદ્ધ સંસ્કૃતિ વિવિધતા કે લીએ જાના જાતા હૈ. ઇસીલીએ યહાં કઈ અન્ય પ્રસિદ્ધ લોક નૃત્ય ભી પ્રચલિત હૈ.

બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયડા ગામના ચાર મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી કાર્યદળ એએનટીએફએ થાનગઢ રેલવે મથક નજીકના વિસ્તારમાં દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણ.
1: નમસ્કાર. ઉજાલે ઉનકી યાદો કે ઇસ કાર્યક્રમ મે આપકા સ્વાગત હૈ. ફિલ્મી પરદે પર અનગિનત કિરદાર નજર આતે હૈ. જૈસે હમ યાદ રખતે હૈ હીરો કો, વૈસે હી વિલન કો ભી નહીં ભૂલ પાતે હૈ. એક એસે હી કલાકાર સદાશિવ અમરાપુરકર, જિન્હોને પરદે પર વિલન કા કિરદાર નિભા કર હમારે દિલ મે પેદા કિયા એક ખૌફ, ઓર દૂસરી ઓર અપની કોમિક અંદાજ સે ઠહાકા લગાને પર કિયા મજબૂર. પર ફિલ્મી પરદે સે દૂર કૈસા થા ઉનકા વ્યક્તિત્વ, પરદે પર વિલન બનતે સદાશિવ અમરાપુરકર અસલ જિંદગી મે થે કૈસે, ઉનકા યે વ્યક્તિત્વ હમારે સામને લાઈ હૈ ઉનકી બેટી રીમા અમરાપુરકર. ઉજાલે ઉનકી યાદો કે ઇસ કાર્યક્રમ મે આજ જાને માને અભિનેતા સદાશિવ અમરાપુરકર કી યાદો કે ઉજાલે હમારે સાથ બાંટ રહી હૈ ઉનકી સુપુત્રી રીમા અમરાપુરકર. આપસે બાતચીત કી હૈ યુનુસ ખાન ને. આઈએ સુનતે હૈ ઇસ બાતચીત કી પહેલી કડી.
2: દોસ્તો નમસ્કાર, મેં હું આપકા દોસ્ત યુનુસ ખાન, ઓર ઉજાલે ઉનકી યાદો કે કાર્યક્રમ મે આજ હમારે સાથ એક બહોત ખાસ શખ્સિયત મોજૂદ હૈ, જો એક ઓર બહોત હી ખાસ શખ્સિયત કો યાદ કરને કે લિયે હમારે ઇસ કાર્યક્રમ મે આઈ હૈ. કાર્યક્રમ કા નામ હી ઉજાલે ઉનકી યાદો કે હૈ. તો આજ કા કાર્યક્રમ હૈ ઉજાલે સદાશિવ અમરાપુરકર કી યાદો કે, ઓર યે ઉજાલે બાંટને કે લિયે મૌજૂદ હૈ ઉનકી બેટી રીમા અમરાપુરકર. બહોત બહોત સ્વાગત રીમાજી.
3: ધન્યવાદ ધન્યવાદ.
2: પિતાજી કી યાદો કે ઉજાલે બાંટને કે લિયે આકાશવાણી કે સ્ટુડિયોઝ મે, વિવિધ ભારતી કે સ્ટુડિયોઝ મે આતે હુએ જો પહેલી ફીલિંગ હૈ વો ક્યા હૈ?
3: આકાશવાણી યા વિવિધ ભારતી કે સ્ટુડિયોઝ મે મેં જબ ભી આતી હું તો થોડા મેં અપને બચપન મે ચલી જાતી હું, બીકોઝ હમારી પૂરી ફેમિલી કા આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો, વિવિધ ભારતી, ઇસે બહોત હી કરીબી સંબંધ રહા હૈ. મેરી માં ભી રેડિયો આર્ટિસ્ટ થી, અલગ અલગ ડ્રામાઝ, એડ ફિલ્મ્સ મે ઉન્હોને કામ કિયા થા ઓલ ઇન્ડિયા રેડિયો કે લિયે. મેં ખુદ બચપન મે મરાઠી દો શોઝ કર ચુકી હું, જિસમે મેં વોઇસ આર્ટિસ્ટ થી. ઓર સબસે જરૂરી બાત કે 77-78 મે મેરે પિતાજી સદાશિવ અમરાપુરકર એક હી બાર ઉન્હોને પૂરી લાઇફ મે જોબ કરી હૈ જો ઉન્હોને આકાશવાણી કે સાથ કી હૈ
2: પરભણી મે.
3: પરભણી મે તો વો એઝ એન અનાઉન્સર ઉન્હોને જોઇન કિયા થા, ઓર વહાં પર વો લગભગ 2 મહિને ટિકે, તો યે ટિકે હી કહેના સહી હોગા, બીકોઝ ઉનકી વો પર્સનાલિટી નહીં થી કે વો જોબ કરે, ક્યુંકે શાદી હો ચુકી થી, દો બચ્ચિયા થી, તો ઇસલિયે પિતાજી કો દિખાને કે લિયે કે નહીં નહીં મેં કમા રહા હું, ઉન્હોને વો જોબ કી થી.
2: યે સોચ કર કિતના મજેદાર લગતા હૈ કે વો મરાઠી મે બોલતે હોંગે કે આકાશવાણી કા યે પરભણી કેન્દ્ર હૈ.
3: ઓ યા યા. ઓર ઉનકી આવાઝ તો વૈસે ભી ઉનકી સ્ટ્રેન્થ થી, આજ ભી હૈ, મતલબ આજ ભી જબ ભી હમ આવાઝ સુનતે હૈ તો ફેમિલી મેમ્બર્સ કી તો હમારી આંખે ભર આતી હૈ. ઉસ વક્ત તો ઉનકી તાકત બહોત હી જ્યાદા થી ઉસ આવાઝ કી, તો ઉનકે બહોત સારે ફેન્સ હો ગયે થે. ઓર ફિર એસે હુઆ કે એક પોઈન્ટ પે મમ્મી કો એસે લગને લગા કે અરે અભી બહોત હી જ્યાદા ફેન્સ હો રહે હૈ ઇનકે, વિશેષતઃ લડકિયા, તો યે અગર છોડ રહે હૈ જોબ તો ઠીક હી બાત હૈ.
2: વાહ વાહ વાહ. યે રેડિયો મે આના ઉનકા કૈસે હુઆ થા, ઇસકી કોઈ કહાની હો તો વો.
3: હા, તો ઉસમેં બાત એસી થી કે જૈસા મેને કહા કે પાપા બિલકુલ હી પૂરી તરહ સે વો થિયેટર, રંગમંચ, નાટક, ઇસમે પૂરી તરહ સે ઇન્વોલ્વ થે, કે દિમાગ મે 2400 ઘંટે વહી ચલતા થા. ઓર માં કી ઓર ઉનકી જો મુલાકાત હુઈ થી વો ભી નાટક કે દૌરાન હી હુઈ થી. મતલબ મજે વાલી બાત યે હૈ કે વો બચપન સે, જૈસે હમ લોગ કહેતે હૈ કિન્ડરગાર્ટન સે, વૈસે બચપન સે વો એક હી સ્કૂલ મે, એક હી ક્લાસ મે પઢે. લેકિન કોલેજ મે, ક્યુકે માં બહોત હોશિયાર સ્કોલર, ઉસ જમાને મે જો કન્સેપ્ટ થી સ્કોલર કી વૈસી સ્કોલર થી, તો ઇસલિયે ઉસને સાયન્સ લિયા હુઆ થા ઓર પાપા ને આર્ટ્સ લિયા થા, તો કોલેજ મે ભી વો એક હી કોલેજ મે થે. તો જબ થિયેટર કરના શરૂ કિયા તબ ઉન્હે લગા નહીં નહીં નહીં યે સુનંદા ને કરના ચાહિયે હમારે સાથ કામ, તો ઇસલિયે ઉન્હોને ઉનસે રિક્વેસ્ટ કરી. ઓર ફિર વો થિયેટર મે મમ્મી જો ઘુસ ગઈ તો ફિર સાયન્સ વાયન્સ સબ પીછે રહે ગયા, થિયેટર હી ચલતા રહા.

0: નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: बेटा दाल माँ मीठा नहीं जगह खांड पड़ी जाए तो क्यों लागे।
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસ

મહાયજ્ઞ ને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखिए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
6: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
7: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
6: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
5: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
6: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
6: યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસની.
1: દેખાડ. 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ.

0: આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા છે.
1: चौधरी राजभिखा भाई, तैयारी तो बहुत अच्छी की थी, एक महीने से तैयारी कर रहे थे, पर आज का पेपर देखिए तो 2025 जैसा ही हार्ड पेपर था. अंदर की व्यवस्था तो बहुत अच्छी थी, थोड़ा सा टाइम का इश्यू रहा था क्योंकि बहुत कठिन पेपर था इसलिए.
2: राठौड़ मानव अशोक भाई, तैयारी तो हमने बहुत की थी, मैं गुरुकुल का स्टूडेंट हूँ और पहले से तो 2 गुना ज्यादा टफ था ये एग्जाम. 2025 की कंपेयर में ये सिमिलर थी, व्यवस्था बहुत अच्छी थी, थोड़ा टाइम रहा पेपर खत्म करने में, बाकी तो सब हो गया था.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે. સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરતમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે શરીરમાં આવતી કોઈપણ બીમારીને દૂર કરવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
3: આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ, એ તાકાત એ આ યોગામાં છે. એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે.
0: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવે દરેકને યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અને દરરોજ યોગ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ કરવા માટે અપીલ કરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન યોગ ટ્રેનર દ્વારા મુસાફરોની યોગ કરાવવામાં આવ્યા. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે વધુ માહિતી આપી છે.
4: आज इंटरनेशनल योगा डे के अवसर पे बड़े ही यूनिक ढंग से अहमदाबाद डिवीजन योगा में पहले तो पार्टिसिपेट कराया अपने जितने भी इम्प्लॉयज और स्टेक होल्डर्स और उनकी फैमिली है, उनको थ्रू VC के माध्यम से जितने भी जगह हमारे सेंटर्स हैं वहाँ हम लोग, चाहे हमारे इंस्टीट्यूट हैं चाहे क्लब है, वहाँ पे लोगों को इन्वॉल्व किया. योगा जो है मन को, कर्म को, वचन को और काया तीनों का एक समन्वय एस्टेब्लिश करता है, जो एक अच्छे समाज के लिए, जो हर व्यक्ति, हर मनुष्य के लिए, एक देश के लिए और विश्व के लिए बहुत जरूरी है.
0: તાપીમાં રાજ્યમંત્રી જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. ભુજના મિયાવકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2,000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. વલસાડમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગ કરી ઉજવણી કરી. પાટણની આર્ટસ કોલેજ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ભરત દાભીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરાઈ. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિજયકુમાર વલ્લભભાઈ કરડાણી સહિતના આરોપી

0: આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્રિકેટ સટ્ટાની અપરાધિક પ્રવૃત્તિમાંથી મળેલ નાણાંના વ્યવહાર માટે અન્ય લોકોના નામે રહેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં કુલ 354 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. ખોરાક અને ઔષધ તંત્ર રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક જામવાડી GIDC માં દરોડા પાડીને શંકાસ્પદ ભેળસેળવાળો 1,90,00,000 નો જથ્થો જપ્ત કરાયો છે. મસાલામાં ભેળસેળની શંકાને કાર્યવાહી કરવામાં આવી. ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ગુણવત્તા 79,000 કિલો મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ. મુંદ્રા, માંડવી, નારાયણ સરોવર, જખો, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 3,00,000 રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા. જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2 ના 11 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક પ્રાયશ્ચિત ભવન અને સુધારા ગૃહ બન્યું છે. તેમણે અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે નવી નિમણૂક પામનાર અધિકારીઓના જોડાવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે. અમદાવાદમાં ચાલી રહેલી એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં આજે રમાયેલી મેચમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેએ ઓસ્ટ્રેલિયા સામે 3-1 જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડને સીધા 3 સેટમાં હરાવી પ્રભાવશાળી જીત મેળવી. બહેરીને પ્રથમ સેટ 25-19, બીજો સેટ 25-21 અને ત્રીજો સેટ 25-16 જીતી 3-0 વિજય નોંધાવ્યો. તો પુલ બીમાં કતાર અને થાઇલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કતારે સતત મજબૂત રમત બતાવી 3-0 જીત મેળવી. આ પરિણામો બાદ પુલ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે અને આગામી મેચોમાં ટીમો માટે દરેક જીત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. દરમિયાન આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લાના બારડોલી અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ચીખલીમાં હળવો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે NEET UG 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: में पाकिस्तान की ओर से युद्ध का आभास होते ही संभावित हमलों को रोकने के लिए रक्षात्मक कार्यवाही शुरू कर दी गई. इसके तहत 15वीं मराठा लाइट इन्फेंट्री को मद के पास साकी नाले पर फतेहपुर लोपोक का भार सौंपा गया. इस इन्फेंट्री में ही शामिल थे सिपाही पांडुरंग सालुंखे. इस इन्फेंट्री ने छनकला, तुर और भिंडी औलक गांवों में निगरानी रखने के साथ ही वेरा में भी लड़ाकू दस्ता स्थापित कर दिया. मराठा लाइट इन्फेंट्री के इस कदम से फतेहपुर, बुर्ज और घोगा इलाके की सीमा सुरक्षा बल पोस्ट को भी मजबूती मिली. यूं भी मराठा लाइट इन्फेंट्री अकेली नहीं थी, उनके साथ एक फील्ड रेजिमेंट और 66वीं आर्मर्ड रेजिमेंट की विजयंत टैंक स्क्वाड्रन भी थी. वहीं अमृतसर के दिशा में शत्रुओं को रोकने के लिए 2री बटालियन तैनात थी और 3री बटालियन को गुरदासपुर सेक्टर में मोर्चा दिया गया. इस तरह हम शत्रुओं के लिए पूरी तरह से तैयार थे.
2: बढ़े चलो, बढ़े चलो, बढ़े चलो, सिंह से दहाड़ के जुल्म के पहाड़ पे चढ़े चलो, बढ़े चलो बहादुरों.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળો સુવર્ણ સુંદરી ફિલ્મનું ગીત લતા મંગેશકર તથા મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં. ગીતકાર ભરત વ્યાસ, સંગીતકાર આદિ નારાયણ રાવ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મે આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહીં બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીની યાદ કરતા તેમણે કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલા

0: અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્રોત છે. રાષ્ટ્રપતિ 22 જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
1: યોગ કેવળ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મેં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમે ક્યા કરના ચાહિયે, ક્યા નહીં કરના ચાહિયે, ઇસકા બોધ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળોએ યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ED ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી AVS સમૂહ દ્વારા મોટા પાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1,000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ED નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝર્લેન્ડના બર્જનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તેહરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે વિશેષ રાસાયણિક જૈવિક અને

પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબુ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી સી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને 3 સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0 હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 ઓવરમાં 28 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલ આઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકાની રેન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Pro League. The team produced a stellar defensive display to protect the lead provided by Navneet Kaur and Sunilita Topo. Today's win also marked their return to the Pro League next season. Lalri Simai was awarded the player of the match, while Deepika finished as the joint top scorer with 6 goals to her name. Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised for their exceptional performance throughout the tournament. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરીથી મળીશું. અત્યારે માધુરી ગડકરીને રજા આપશો. શુભરાત્રી, જય હિન્દ.